0: હોવી થે
1: 12વી પાસ ના BCA 12વી સાયન્સ પાસ ના BSc કમ્પ્યુટર સાયન્સ BSc જનરલ તસેસ BCOM BA MSc કમ્પ્યુટર સાયન્સ 11વી આર્ટ વ કોમર્સ શાખેત પ્રવેશ દેણે સુરૂ
2: વિદ્યાપીઠાતિલ પહેલે સંગણકશાસ્ત્ર મહાવિદ્યાલય બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સહ સુસજ્જ 3 કમ્પ્યુટર લેબ VC દ્વારા ગેસ્ટ લેક્ચર સુવિધા ઉચ્ચ વિદ્યાવિભૂષિત પ્રાધ્યાપક વૃંદ
1: શાસનાચા કરિયર કટ્ટા ઉપક્રમાદ્વારે મોફત સ્પર્ધા પરીક્ષા માર્ગદર્શન સુવિધા માગસવર્ગીય અલ્પસંખ્યાક વ ખુલ્યા પ્રવર્ગાતિલ વિદ્યાર્થ્યાના શાસન નિયમાનુસાર શિષ્યવૃત્તિ
2: સંપર્ક પ્રાચાર્ય ડોક્ટર DB મોરે સર તેરણા મહાવિદ્યાલય MIDC પરિસર ધારાશિવ મોબાઈલ 94 22 92 96 78 94 21 358 408 આણી 94 21 36 10 71 મહત્વાચી સૂચના ઇન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયે અંતર્ગત પ્રથમ વર્ષ આણી થેટ દ્વિતીય વર્ષ અભિયાંત્રિકી પ્રવેશાસાઠી વિદ્યાર્થ્યાના રજિસ્ટ્રેશનચી અંતિમ દિનાંક 19 જુલાઈ આણી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનચી અંતિમ દિનાંક 20 જુલાઈ પર્યંત વાઢવિણ્યાત આલી અસુન સર્વ વિદ્યાર્થ્યાની આપલે સંપૂર્ણ કાગદપત્રાંસહ અવશ્ય સંપર્ક કરાવા અસા આવાહન તેરણા અભિયાંત્રિકી મહાવિદ્યાલયાચે પ્રાચાર્ય ડોક્ટર VV માણેસર યાંની કેલા આહે મહારાષ્ટ્ર શાસનાચ્યા CET એક્સટેન્શન સેન્ટર સહ રજિસ્ટ્રેશન આણી વેરિફિકેશન સાઠી અધિકૃત સર્વ સોયી સુવિધાની યુક્ત સેન્ટર સંપર્ક પ્રાચાર્ય તેરણા અભિયાંત્રિકી મહાવિદ્યાલય સોલાપુર રોડ ધારાશિવ મોબાઈલ 94 219 78 0 78 પ્રાધ્યાપક DS નિંબાળકર સર મોબાઈલ 90 96 52 88 83 પ્રાધ્યાપક UJ જાધવ સર મોબાઈલ 86 98 65 20 65 અને પ્રાધ્યાપક DB ઠાકુર સર મોબાઈલ 99 75 26 14 74
1: આપણ ઐકતાય રેડિયો તેરણા 90.4 FM આપલી માણસં આપલા આવાજ શ્રોતે હો મરાઠી ગાણી મંજે માય બોલેતીલ ભાવનેચી હાક હૃદય સ્પર્શી મરાઠી ગાણ્યાંચં વ્યાસપીઠ મંજે રેડિયો તેરણા 90.4 FM આપલી માણસં આપલા આવાજ ઐકત રહા આનંદી રહા